0: તો દુનિયાને ગરબા કરીને ડોલાવે એ ગુજરાતી, અને કેનિયામાં દર રવિવારે 4-6 જે ગુજરાતી ધમાલ કરીને કેનિયન ગુજરાતીઓને ગુજરાત યાદ કરાવે, એટલે એ હલો, હું છું તમારી આરજી અને હોસ્ટ કમલ, અને તમને વાદો કરું છું કે તમારો સાથ આપીશ 2 કલાક માટે વિથ ગુજરાતી મોજ મજા, ગુજ્જુ વેડા, ગુજરાતી ધમાલ અને એવરીથિંગ ગુજ્જુ, ઓનલી ઓન ઈસ્ટ FM, કેનિયાનું નંબર 1 અને સર્વોત્તમ એશિયન મિક્સ. હું છું કમલ, ઓન એ હાલો.
1: Kenya's premier Asian mix,
2: East FM,
1: celebrated from South Sea, Parklands to Westlands.
2: East FM,
1: Kenya's premier
2: Asian mix.

ગોરી રાધા ગરબે રમે છે અને આપણે પણ જલ્દીથી રમીશું. જોકે વાર છે હજી તો. હું છું કમલ, ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ FM. એઝ ઓલવેઝ મારું ફર્સ્ટ સેગમેન્ટ, યસ લિટલ બિટ લેટર, પણ ફર્સ્ટ સેગમેન્ટ ઇઝ ઓલવેઝ અબાઉટ ગુજરાતનું ગૌરવ. તો હવે આ વખતે એવું સેગમેન્ટ છે, તો એ જ પણ એટલું કહેવા માગું છું કે આ જે હું વાત તમને કરી રહી છું ને, એ ગુજરાતના ગૌરવ, ગુજરાતને ગૌરવ લેવા જેવી જરા પણ વાત નથી. એન્ડ યસ, આઈ એમ ક્વાઇટ અપસેટ અબાઉટ ઇટ. હું તમને કહું કેવી રીતના, કે ક્યારે પણ એવું વિચાર્યું કે ગુજરાતી ક્યુઝિન, આપણું ગુજરાતી ક્યુઝિન કેમ ગ્લોબલ નથી બન્યું? પ્રોબ્લેમ આપણા ફૂડ કે ટેક્સચરમાં નથી, પ્રોબ્લેમ આપણામાં છે. આપણે ગુજરાતીઓએ આખી દુનિયામાં યુનો આપણા લોકલ બ્રાન્ડ્સના એમ્પાયર બનાવી દીધા છે. એટલા આપણા પ્રોડક્ટ્સ વાયરલ કરી દીધા છે આપણે દુનિયાભરમાં. પણ જ્યારે ખાવાની વાત આવે તો કાં તો સાઉથ ઇન્ડિયન ને કાં મોગલાઈ ને કાં ઇટાલિયન ને કાં ચાઇનીઝ, યુનો નક્કી કરીએ છીએ જવું છે તો આ ત્રણ ચારમાંથી આપણે જઈએ. કોઈ દી એમ નથી વિચારતા કે હાલને આજ ગુજરાતી થાળી ખાવા જઈએ, સાચું કે નહીં તમે જ મને કહો. તો ખાલી માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. તો કેવી રીતે આપણે ગરબાને કેવું પ્રમોટ કરીએ છીએ, એવી જ રીતે કોઈ પણ હિસાબે આપણે ગુજરાતી ખાવાનું આપણું પ્રમોટ કરવાનું છે. બસ આઈ મીન મજાના કોઈ નવી રેસ્ટોરન્ટમાં જાય તો કેવી મજાની સ્ટોરીઝ બનાવીએ છીએ, રીલ્સ બનાવીએ છીએ કે ઓ હેશટેગ ન્યૂ રેસ્ટોરન્ટ, હેશટેગ ઇટાલિયન ચાઇનીઝ, ફલાણું ઢીકણું, વોટ એવર. તો ગુજરાતી રેસ્ટોરન્ટમાં જો હવે જાઓ કે ગુજરાતી સ્પેશિયાલિટી થાળી રેસ્ટોરન્ટ હોય ને એમાં જાઓ, તો ત્યાં પણ રીલ બનાવો ને, મજાની સ્ટોરીઝ બનાવો અને લખો માય ફેવરેટ ગુજ્જુ રેસ્ટોરન્ટ, હેશટેગ DBSR, દાળ ભાત શાક રોટલી. એન્ડ યુ નો હોલિડેના વીકમાં ખાસ તો તમને ત્યારે કદર થાય આપણા ખાવાની, કે હોલિડેનું વીક આપણે હોય અને ખાધા હોય પાસ્તાન પુસ્તીન બ્રેડના ડુચ્ચા ડુચ્ચી, પછી જ્યારે થેપલા કે દાળ ભાત મળે તો કેવી મજા આવે. એ જે ફિલિંગ છે ને, એ સીધી સ્ટોરી કરી દેવાની આપણી રીલ નગરીમાં, ઇન્સ્ટાગ્રામમાં, કે વાહ ફાઇનલી ફાઉન્ડ હેશટેગ થેપલા, હેશટેગ દાળ ભાત. આપણે આપણું ખાવાનું પ્રમોટ નહીં કરીએ તો કોણ કરશે? સાચી વાત કે નહીં મને વિચારીને કહેજો. 0701 106 106 પર.

અમિત ત્રિવેદીના અવાજમાં તમે આ માતાજીનો ગરબો ગીત તમે જે કોઈ તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. તો આ જે ગરબો હતો તે માતાજીના પ્રેમ માટે હતો. કોકે મને પૂછ્યું કે પ્રેમ શું છે. મેં પણ એને કહી દીધું કે આ દુનિયામાં સંખ્યા હજારોની છે, આ દુનિયામાં સંખ્યા હજારોની છે, પણ એકને જોતા જ આંખમાંથી આંસુ આવી જાય ને એ પ્રેમ છે. એકને જોતા આંખમાંથી આંસુ આવી જાય ને એ પ્રેમ છે. વાહ, જેને પણ આ લખ્યું છે એને મસ્ત લખ્યું છે સાચે. પણ પ્રેમ ખાલી હસબન્ડ વાઇફ કે પ્રેમી પ્રેમિકામાં એવું હોય એવું જ જરૂરી નથી. અને આ નવી જાતનો પ્રેમ મેં એક જીમમાં જોયો. યુ નો, પ્રેમ હેઝ મેની ડિફરન્ટ વરાયટીઝ એન્ડ સચ યુનિક વન્સ. તો હમણાં જ તમારી સાથે આ જે મેં જીમ મારો જે પ્રેમ જોયો ને એ તમારી સાથે હમણાં શેર કરું છું. મારી સાથે જોડાઈ રહેજો. એ હાલો.

અને તમને ખબર જ પડી ગઈ હશે કે હું આ કયા પ્રેમની વાત કરી રહી છું. તો આ છે બાપ દીકરાનો પ્રેમ. તો હું તમને સમજાવું કે હમણાં 2-3 વીકથી જીમમાં જાઉં છું, 2 દિવસ જાઉં, અને જ્યારે જાઉં ત્યારે એક યા મજે આવે. વડીલ હશે, 70+ તો હશે જ, આવીને બાઇસિકલ કરે, ટ્રેડમિલ કરે, અને મને એમ થાય વાહ આ વડીલ આટલી ઉંમરે 70-75 હશે પણ કેટલું બધું કરી રહ્યા છે. તો એ તો ચાલો મેં જોયું, પણ સાથે એનો દીકરો આવ્યો હોય અને એ દીકરો ત્યાં જ બેઠો રહીએ અને દીકરો

મને કોઈ હમણાં પૂછ્યું કે તમે આવનારી પેઢીને શું કહેવા માંગો છો. મેં કીધું કે તમે આવતા જ નહીં આવનારી પેઢી. જો તમારે હપ્તા ભરવા હોય ને લોન ભરવી હોય ને તો જ આ દુનિયામાં આવજો, કારણ કે દર મહિને હપ્તાની ઉપર હપ્તા, હપ્તાની ઉપર હપ્તા. એટલે જો આના માટે તૈયાર હો ને આવનારી પેઢી તો જ આવજો, નહીતર આવતા જ નહીં. હું છું કમલ નંદ, ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ, કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. પણ તમે બધા તો આવી ગયા છો ને મારી સાથે, હજી એક કલાક બાકી છે અને મારી સાથે બે સ્પેશિયલ ગેસ્ટ આવેલા છે જેનું ઇન્ટ્રોડક્શન હું તમને થોડી વારમાં કરાવીશ. તો મારી સાથે જોડાઈ રહેજો ઓનલી ઓન એ હાલો.

0: પહોંચ્યો કમલ ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ અને આવતા જતા જ અમારા ગેસ્ટ પણ આવી ગયા છે તો સ્વાગત છે તમારું વાચિનીબેન જોશી અને ભાર્ગવ જોશી ફ્રોમ જોશીઝ એન્ટરટેનમેન્ટ એન્ડ વી આર સો ગ્લેડ દેટ યુ આર હિયર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ઓન બિહાફ ઓફ ઈસ્ટ એફએમ ઓન એ હેલો અને તમારો શો આવી રહ્યો છે તો એ બાબતમાં આપણે થોડી ચર્ચા કરીએ હું સીધો જ તમને પહેલો સવાલ પૂછીશ કે યુ નો વી હેવ અ લોટ ઓફ ગુજરાતી ટેલેન્ટ કમિંગ ટુ નાઇરોબી ધીઝ ડેઝ ડાયરા સિંગર્સ આવે છે ગરબાના સિંગર્સ આવે છે એટલા બધા આવે છે પણ ગુજરાતી પોએટ ફ્રોમ માય ઇન્ફોર્મેશન આઈ થિંક ઇટ્સ અ ફર્સ્ટ ઓર અ સેકન્ડ ટાઈમ ઓનલી તો આ વન્સ મોરની વિરાસત નો આઈડિયા જન્મ કેવી રીતે લીધો વાછીરીબેન
1: આભાર કમલ અને હલો નાઇરોબી કેમ છો બધા અને તમારી રાહ જોઈએ છીએ અમે લોકો જલારામ ઓડિટોરિયમમાં 20 જૂન 6 વાગે હવે અમે લોકોએ અંકિતભાઈને 2018 બોલાવ્યા હતા અને એ વખતે અમે બહુ શ્યોર નહોતા કે આ શો કેવો જશે પણ અંકિતભાઈનું નામ બહુ જ ફેમસ છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં પણ અને નરેન્દ્ર મોદીજીએ એમને ખૂબ સરાહના આપી છે અને બહુ જ વ્યવસ્થિત કવિ છે બહુ જ સોફિસ્ટિકેટેડ કવિ કહેવાય એટલે અને ગુજરાતી પ્રેમી છે એટલે કોઈ સવાલ જ નથી એમની સાથે ધ્રુવી શાહ અને આનલ વસાવડા જે આવી રહ્યા છે ખૂબ સારા સિંગર્સ છે હવે ગઈ વખતે પણ આવો જ શો લાવેલા પણ અમે લોકોએ સ્કૂલ ઓડિટોરિયમમાં રાખેલું જ્યાં 300ની સીટિંગ હતી એટલે બહુ ઓછું પબ્લિક હતું પણ બધાની ડિમાન્ડ થઈ ગઈ કે આ શો બહુ ફાઇન છે અમે બહુ સાંભળ્યો છે એટલે ફરી લઈ આવો પણ પછી કોવિડ હિટ થયો એટલે બધું વિસરાઈ ગયું હવે તમે કીધું કે ડાયરા અને બધું આવે છે હવે ડાયરા અને મોસ્ટલી આપણે ત્યાં ગરબા સિંગર્સ આવે છે એટલે ગરબા થાય છે ને ડાયરા થાય છે ડાયરા બે વખત થયા છે વધારે નથી થયા પણ આ એક એવો શો છે કે જેમાં તમને ગુજરાતના જે જૂના લોકપ્રિય કંઠે વસેલા ગીતો જેમ કે છાનું રે છપનું છેલાજી રે દૂધે તે ભરી તલાવડી
0: ક્લાસિક બધા
1: એવા બધા ક્લાસિક તમને સાંભળવા મળશે અને સાથે સાથે કવિશ્રી અંકિતનું નરેશન અમેઝિંગ છે
0: મને લાગે છે નરેશનની સાથે સાથે ગીત ગવાય તો એની ફિલિંગ એક્સપ્રેશન વધારે આવે એવું મને માનવામાં આવે છે સો ધીસ ઇઝ બ્રિલિયન્ટ એટલે આમાં આપણે સેમ ટુ સેમ થયા કે આપણે પણ એ હાલો જે શો છે ઈસ્ટ એફએમ પર આપણે આપણું ગુજરાતી કલ્ચર પ્રમોટ કરીએ છીએ અને તમે લોકો પણ આ સેમ આપણી ગુજરાતી મીઠી ગુજરાતી ભાષા ગુજરાતી કલ્ચર આપણા ફોક આપણા જે આપણા ફોકના ગાયનો છે એને બધું એ આપણે પાછું રિવાઈવ કરીએ છીએ અને બેઝિકલી ધ મોટિવ ઇઝ ધ સેમ કે ગુજરાતને કેનિયામાં ધબકતું રાખવાનું સો થેન્ક યુ સો મચ બીજો ક્વેશ્ચન આપણે લેશું ભાર્ગવભાઈ સાથે થોડી વારમાં

0: બૂમ પાડી ઇન ધ વોકલ્સ ઓફ શ્રેયા ઘોષાલ. તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. મારી સાથે છે વાચીની બેન અને ભાર્ગવ જોશી ફ્રોમ જોશી એન્ટરટેનમેન્ટ. ભાર્ગવ, ક્યા આપ તૈયાર હૈ હમારે સવાલ કે લિયે? ઓકે, સો વોટ મેક્સ ધીસ મ્યુઝિકલ ઇવનિંગ વન્સ મોર ની વિરાસત ડિફરન્ટ દેન એની અધર કોન્સર્ટ્સ ઇન નૈરોબી? મે બી ઇફ યુ કેન ગીવ યર ઇનસાઇટ.
1: યા, સો બેઝિકલી લાઈક હાઉ ઇટ વોઝ મેન્શન્ડ અર્લિયર, ધેટ લોક ડાયરો બહુ થયા છે અહીંયા.